0: 산스 잡부 다 좋아. 다 감참참 산 집어 매 봤대. 다 집어 오는 게 치다. 다 좋다. 달라도 데리고 좋아 상위치도 마. 다 대륜이 다 마다도 건주요대. 마제 마다 승계다. 승계 잠주요대. 나부 나토스다. 나부세도 갑대도 다 봄보대서 뭐보지. 나부스다다. 당가라 주치 가르서 그랬잖아. 그거 종로 그때. 그리고 라동원데 데니 티노 쪼 그거 종로 그때. 나부 봄보대서. 나토스. 동절한 동진 나데 나만 다다 나 동지가 나데 아 참보 제바도 스타데 봉가 간창을 변대와 참보 어 단다오 데바 단데린도 자보 니비 좀음 제마 그 자보 니바다 자모 자보 가워제 그 좀음 제마 몸보지 자보 쩨가 쩨가 쩨다 때네 죠 스타 코스 디자 코스 데바 봄음 제메 용동 쇼다제 소년 손코 텐시 공도 동스 봄음 제마 때주 용동 그 쉔 쉔다 다티 쉔거 조데데 송이 송이 칸이 예동 예동 예 소코 세르테는 요코 제브 딘비코네 강도 동스 다다다 레바노라 나다레라 둥다레 나다레라 도다레 소르 다 디게오 제주 요비톤 어떤 차례리스는 토미기 안 조사나 오다 정호 자와 디르 던다지는데 지다 선선트에서
1: 네세 아니 아 제바 제브 세인다 쉔 세인디제 아니 표현지 초고 와라야 제오 근데 수요로
0: 다디 다다 던다지리 페나 다다 쉔다 다다가 저 다리 비고 다다 공동에 가셔 주실래 배나 다다 동바시나게 남타노라 다다가 공도 알아지 그 쇼 쇼제 오르고 대동 때네 다다 라라시 응아 동 라라지 그 때네 범샬로 라라지 그 때네 쇼토로 그리고 수미 토바 때네 라라시 응아 동아 응아다 수미 때네 대조 다 대도 우리 그 다도 Tane shiyam tanaale, tane lalashi, tane shiyam trapo, lalashi chumbi dingar tsetukse, tati dingar tetsu mongpo chi, tane tamchok jugar, labdegi jigar, tati chuk chechung mongpo chi, tata reba nungu u deba, tanda chirinda. Tati yundu tu ti chechung tini patsul noma katoon, lakbar tu, tane shiyam kan chayu bikabsu, nga ma toktoon, toon, semye kotoon, nga dongdoon, tetsu tegzi ta shiyam trapo bikabsu, matje gita nga dong. yendā gita nē tōng tāwān tāwā chē, mō chē shū tāndā rē dā, yendā tsōmā tāndā rē mā dā. Tā rē bī kāp sū, tā nē, tā sūmiñi dē bāi chē, bāi lā yēn sūmiñi tō, tā lā yōn ngā mā tō, tāndā zū, tā bāk chī kār chē ndā wā tē zū. Tā pōmī kār chē dē lā, lā yōn ngā tā, lā yēn ngā wī, ngā mā dōng chī, wā tē tō, wā tōng rī wē nā pā tō, tē chē. Tā nē dī kāp sū, tā tō, tā tā tī nō lā, chām chē, chām sē wā tī nō lā, tā ngā dōng chī tā. 수민 수지다. 어, 근데 대도 대동 아마 도주 사리다 뭐 뭐지? 아마다 할 레비그 뭐마 라를 돌리 대한 값 대두 아마 도주데 아마 까보 인데 봐. 어, 단다린도. 어, 대주 돈은 저와 오대 봐. 단다린도. 다다다 시한데 다다 내 주 너무 빼미티노라 다다 집을 채우라는 아마 도세요. 된 뒤노라 다다 갖다 줘도 좀 대마세 마다 생계다. 다도 좀 뭐 잠는 되어버리고. 어 대전 저와 오대 봤대. 다다 다다 단다데. 배나 tani rabat tu chaman biki parsen tani la ba gong keng rafi chi gol tani ngama kabu gong tati ngama kabu te tu nguma rewa o toki mok genba nyamnyo chi ngi rafi ja rego tani ki ta re da tati dong ba tang tani sange cham chi o te tu che chu mombo da tu yung kan tar chan tani ti choka da kata tabi ba te vien tu pong ka tolo no le sandor yondor salon yonlong o tani mombo yo re ta reba ka nyeba diyan te tanda mombo yo re da lāsī dībjī tā, yurā yurā yurā, jībār chāvā, gāvār chāvā, gōvār chāvā, tāni sā hlōngā, tōmbō sā hlōngā nōwē chō, bārda sā nyōmbē chō, tāma sā nōwē chō sā, tōmbō sā hlōngā chō, bārda sā nōwē chō, tāma sā nyōmbē chō sā, tā rēpā nōlō mōbō chāpjī tā. Tā tēsō kāng tā rā nā lō kī ngā chō pēyō rāng kī dōmī yung rōng pōng kī chū lō tā, rēwā mōbō yu tē bā, tāndē chī rē tō, wā tāndā rē tē sō.
2: 총유디나
0: 다도 뭐 보고 보면 비가스 근데 마 중요한 땅 대추 강나마 tene ta pombe loju nu jina rinzi koma te tu ma dende shu pe cha ta rene ta tso dende shu sundu ta ta ta chuyor kam de la bar do horchong kam ta chuyor kam te tso la pombo ge ta pu rong jo jo ka wo ina o ta shong jong da pombo ge chu da rene da lu sor da kon shi da ye da sham ju ge ta sa ta shu che shu ji cha do den ba de nya cha da jun ji da ta te sung jop de ya shu ji cha do ta ta ra ji cha de du ta kan da te ka ri cha do ri se na ta shou de ka shou la nong gu ba nong yi shou de ka na so na nong de ta na zha ba nong yi ta ne xiong xiong xie re dang bong ge xie re de ka na wo na ta na la de dan de bi ge jiu zha dang xia zhu dang du gar dang de mi ge ji jiam dang de mi ji bian du ta mong bo ji pe na ta ta bong bo ge ti nong na jiam de no ta la ge ngan jiam se se le no wo ta de dong pe jiam de zong de wa qian bo wo de ba re ba dong de wa qian bo wo de re bi jiam de zong tene ta nga ge nga rap se du nga ge nga rap se du te du homa loju se du nga rap do tar go ra pa sa rap nga rap se nga ge loju shion rap se sumi ge loju o ta na mo bo ji ta te vien de ta da bu ji la loju ta rap bu ji ge bu me bu ji bu ji se bu chur se wa o bu ji ge loju te vien de dong le un xin se a shi ji un cha na cha na bu chi na chin te dong le dong ge loju o de no mo bo ta na u de ba ten de da ti so ta ta ta ti pe cha de ga ri nung ku do se na bong bo ge ta ta ta la no ta la ma re ka ge ku se ju jo ge ku ge ku se de xiong xiong ke ge ku se de bo ge ran cho na ma jo na dun dur se dun dur o ti ge pe nyen nung ku de dun dur do ta ti ma zu wo ta na la ta ta ti pe na nga la xie je on da dun dur mo bo wo le re da ta ta nga ran cho ngur ju ko le yo de bi ge ta ne ta ta ting ka re ba se ji ti nga de ta je ba nga je ba ta go go dun dur de da ᱛᱮ ᱡᱮᱱ ᱜᱮ ᱡᱮᱵᱟ ᱥᱮᱱᱟ ᱛᱮ ᱛᱟᱛᱚᱱ ᱜᱮ ᱡᱮᱯᱤᱝᱟ ᱡᱮᱱ ᱡᱮ ᱨᱟᱡᱩ ᱠᱟᱥ ᱱᱟ ᱯᱮᱡᱩ ᱛᱚᱝ ᱡᱮᱵᱟ ᱛᱮ ᱠᱚᱠᱚᱨ ᱛᱟ ᱥᱮᱵᱤᱝᱟ ᱨᱮᱛᱟ ᱛᱟ ᱱᱟᱞ ᱥᱮᱡᱮ ᱚᱱᱫᱟ ᱢᱚᱵᱚᱱᱫᱟ ᱛᱟ ᱛᱟᱫᱚᱱ ᱛᱟᱫᱟ ᱯᱩᱱᱡᱚ ᱱᱤᱝᱵᱟ ᱛᱟᱫᱟ ᱛᱤᱥᱮ ᱡᱚᱨᱮ ᱛᱟ ᱛᱟᱫᱟ ᱠᱚᱱᱫᱟ ᱛᱟᱞᱤ ᱱᱟᱪᱟᱱ ᱡᱚᱣᱟ ᱭᱚᱵᱮ ᱢᱟᱪᱤ ᱠᱮᱠᱩ ᱜᱮ ᱛᱤᱱᱚᱱ ᱱᱟᱨᱟᱯ ᱥᱚᱨᱟᱯ ᱛᱮ ᱥᱮᱵᱚᱫᱟ ᱢᱟᱪᱤ ᱞᱟᱜᱩ ᱥᱮᱣᱟ ᱛᱤᱱᱚᱞᱟ ᱛᱟ ᱵᱚᱢᱵᱚ ᱠᱚ ᱯᱩᱱᱡᱚ ᱱᱤᱝᱵᱟ ᱦᱟᱡᱚᱱ ᱜᱮ ᱱᱤᱝᱵᱟ ᱞᱟᱜᱩ ᱥᱮᱣᱟ ᱜᱮ ᱯᱮᱪᱟ ᱡᱚᱨᱮ ᱛᱤᱱᱚᱞᱟ ᱥᱚᱱᱛᱟ ᱱᱟ ᱛᱟ ᱩ ᱵᱚ ᱠᱟᱱᱞᱮᱱ ᱱᱟᱢᱡᱤ ᱡᱚᱝᱠᱷᱚᱱ ᱨᱟᱯᱤ ᱡᱚᱨ ᱥᱛᱟ ᱯᱮᱪᱟᱥ ᱵᱚᱢᱵᱚ ᱞᱚ ᱩᱛᱟᱨᱫᱟ ᱛᱟ ᱛᱤᱱᱚᱞᱟ ᱥᱚᱱᱜ ᱜᱮ ᱡᱚᱝᱨᱟ nga ge jongra yu se de dong re bob se de bji re kang le de chu ge jongra re re ji chu re na ta de me yo le dang le re bo yo dang xiang xiong gang jie jong da yong le de o de zu ge ra xi de ha jong xie ji chao xi de ba o ten de de de yin za du de ne jie ne bong bo dang xiang xiong da bong bo ge ne ba ge de wa re go ni ne re bi xia zuo de ya de de du ge de wa o ta du ri ne xiao ge le nong ge zu ba nang yi xiao ge ka na wo na nong de na le ba nong yi o du ri ren ta de bi zuo de zhong yo le cha dong bo da ba de pe ta ma de ne de ne ren ba ji ta tong ma da ba de ju ta ma pe jian de le ge zong gong lo ju du ri da
1: tang an zu mi mang bu xi ge re bu se ya de ne ji ji zu mi le re bre su de bre xie si su yo ba ta ti ne ki ran ki je bi ne ta ti re bi ti ne ji zu mi le su dewe ri chung sewe le yu jie, ne rinpe ne chung we xiu se te le ne nguyen zin da nguyen zin si ne mendo jik, tatang si ne mendo kandre si yu zho le.
0: Ta ti tata nge chumta ge tong da ge jia mei re go. De nga zu ngu ne chung ne tata deba ge go ne, ta tenga tanda mongpo chi, pe na ta deba ge go ne tri jia to tanda re da tenga su nge. Pe na ka ju ge tenba pe yon bi kab su, re pa ta ra pa ni pa nor na. ᱡᱮᱛᱟᱝ ᱛᱤ ᱪᱷᱮᱜ ᱛᱟᱹᱱᱤ ᱡᱮᱛᱟᱝ ᱟᱨᱟᱝ ᱪᱩ ᱛᱮ ᱠᱟᱨᱤ ᱨᱮᱥᱟᱱᱟ ᱛᱮᱱᱨᱮ ᱢᱚᱵᱚ ᱪᱮ ᱱᱚᱱᱫᱚ ᱥᱟᱨᱮ ᱟᱨᱟᱝ ᱪᱩ ᱡᱮ ᱪᱮᱥᱮ ᱜᱩᱨᱮ ᱠᱟᱨᱥᱮ ᱜᱩᱨᱮ ᱤᱜᱮ ᱛᱟ ᱩᱱᱮ ᱫᱟᱪᱩ ᱠᱩᱱᱫᱩ ᱛᱟ ᱛᱩᱝᱠᱷᱟᱹᱧ ᱡᱮ ᱤᱱᱟ ᱛᱟᱹᱱᱤ ᱱᱚᱨᱥᱚᱢ ᱢᱟᱫᱟ ᱨᱟᱵᱟ ᱛᱟ ᱨᱮᱵᱟᱱᱤ ᱦᱟᱸᱡᱟ ᱡᱟᱞ ᱧᱤᱱᱮ ᱛᱮᱨᱮ ᱛᱮ ᱪᱮᱝᱠᱷᱟᱹᱧ ᱠᱚ ᱢᱚᱵᱚ ᱪᱮ ᱱᱚᱱᱫᱚ ᱨᱚᱥᱚᱛᱟ ᱛᱮᱱᱨᱮ ᱪᱮᱱᱮ ᱥᱚᱝ ᱫᱮᱵᱟ ᱛᱮ ᱛᱚ ᱠᱟᱛᱮ ᱫᱩ ᱠᱟᱡᱩ ᱠᱤ ᱛᱮᱢᱵᱟ ᱛᱟᱨ ᱫᱮ ᱵᱤᱠᱟᱯ ᱥᱚ ᱭᱟᱝ ᱛᱮᱞ ᱡᱮ ᱨᱮᱵᱤ ᱥᱟᱨᱚ ᱜᱮ ᱡᱮ ᱯᱮᱯᱡᱩ ᱱᱟ ᱚᱛᱚᱝ ᱱᱮ ᱛᱩᱱᱫᱩ ᱵᱮᱱ ᱯᱟᱢᱞᱟ ᱨᱮ ᱵᱟᱫᱚ ᱫᱮᱣᱟ ᱚᱨᱥᱮᱱᱟ ᱪᱩᱞᱩᱜ ᱫᱮᱵᱟᱜ ᱛᱟᱯ ᱡᱮᱵᱟ ᱤᱱᱟ ᱛᱟᱛᱮ ᱠᱚᱨᱚᱱ ᱛᱮᱵᱤ ᱛᱚᱱᱮ ᱱᱮᱥᱚ ᱪᱮᱨᱮᱜᱚ ᱦᱚᱸ ᱡᱮ ᱦᱟᱸᱡᱟ ᱱᱮᱞᱚ ᱛᱟᱝ ᱛᱟ ᱡᱩᱢᱥᱤᱱ ᱛᱟᱝ ᱯᱟᱝᱫᱟ ᱛᱟ ᱛᱮᱨᱮ ᱠᱟᱥᱚ ᱥᱮ ᱠᱮᱡᱟᱱ ᱨᱮᱞᱮ ᱢᱮᱫᱚ ᱧᱟᱢᱡᱤ ᱠᱟᱞᱟ ᱫᱮᱵᱟᱜ ᱛᱟᱯ ᱡᱮᱱᱟ ᱨᱤᱭᱚ ᱢᱟᱨᱜᱚ ᱫᱮᱵᱟᱥ ᱢᱟ ᱜᱮᱨᱜ ᱛᱚᱱᱫᱟ ᱟᱨᱮ ᱭᱮᱱᱟ ᱥᱮᱢᱡᱚ ᱥᱮᱡᱮ ᱛᱮ ᱢᱟᱨᱮ ᱪᱮ ᱛᱟ ᱨᱮᱱᱮ ᱪᱮ ᱜᱟᱝ ᱜᱮ ᱠᱩᱨᱠᱚᱫᱩ ᱡᱮᱣᱟ ᱭᱚ ᱵᱟᱛᱱᱟ ᱪᱮᱛᱟᱝ ᱜᱮ ᱛᱟ ᱢᱟᱞᱟ ᱨᱮᱯᱟᱞ ᱨᱟᱵᱟ ᱭᱚ ᱵᱟᱛᱮ ᱛᱚᱱ ᱛᱟᱱᱮ ᱯᱟᱪᱚ ᱛᱮ ᱜᱟᱵᱚᱱ ᱛᱟ ᱡᱟᱢ ᱡᱟᱢᱤ ᱛᱟ ᱨᱟᱵᱟᱱ ᱥᱟᱢ ᱜᱮ ᱛᱮ ᱨᱟᱵᱟ ᱭᱚ ᱵᱟ ᱛᱮᱥᱚᱱ ᱡᱮᱣᱟ ᱢᱟᱨᱮ ᱥᱮᱥᱤ ᱡᱤ ᱢᱟᱨᱜᱚ ᱛᱮ ᱨᱟᱵᱟ ᱚᱨᱜᱚ ᱦᱟᱸᱡᱟ ᱢᱟᱞᱟ ᱨᱮᱯᱮ ᱨᱟᱵᱤ ᱡᱚᱱ ᱫᱟᱱᱟ ᱪᱤ ᱥᱚᱨᱫᱚ ᱛᱚ ᱵᱟ ᱛᱮᱱᱤᱠ ᱱᱮ ᱥᱚᱨᱛᱮ ᱫᱟᱫᱤ ᱪᱷᱟᱨᱛᱚ ᱛᱟᱱᱮ ᱢᱟᱞᱟ ᱨᱮᱯᱮ ᱱᱟᱢᱛᱟᱨ ᱱᱚᱞᱟ ᱢᱟᱱᱫᱚᱞᱟ ᱛᱮᱫᱚᱱ ᱡᱮᱣᱤᱠ ᱨᱮᱱᱮ ᱥᱚᱪᱮ ᱱᱩ ᱛᱚᱝ ᱛᱚ ᱢᱟᱫᱚ ᱛᱟ ᱛᱮ ᱪᱤᱥᱩ ᱱᱟᱨᱚ ᱛᱚ ᱛᱮᱱᱫᱮ ᱢᱟᱡᱮ ᱢᱟᱞᱟ ᱨᱮᱯᱮ ᱱᱟᱢᱛᱟᱨ ᱛᱮᱭᱟ mala riba koshiyana lo sumja lebla rinbi kapso, tani nga ratu tomnyonka herka rupi jinji ki tili emare. Te indu tila teta zombala shimjo ki tesa zojin ba tanda re. Ta te shimjo bi kejari go, ko chon chulo temun ki tohne so sozu kare ina tere. Ta te indu ti gaan tana la kare se ursana mala ribi ki lo ju ngomal ta ta ta ta ta tsuma yinbar jibja vena shimjo vena ya. Tani rabi shabro to mala ribi balun dewa da samsa tre mason. Tongo maso, tan jay maso, kanyi ngan chamdo la tata dikab she bikab so, kona bal tati chala ngarongi te shimjo che bikab so, tani mala rebe reba soto bi kitani netson tongo maso nsa. Te mawa ba che na bal, wane tonne ke kunyu lungyu nilu da jomtsen shimjo ki tamlam to ne che na bal kondo wadi wana, che na bala gungko che te, ngala gungko hajong che sara. Yina mantong wada mantori ngan tani shimjo ki tamlam shi yungdu nana, tati pala ten jan treta wo tani netson kong zenbo, po chobo, tanda tong maa song sen, o tanda sha jina wuchong. Ta mala ribi nanta kono taungdu, jatang ge te karise uri sen, mala riba da jatang da ta te tanda chi top chi, ta tanda chi rido. Te indu, kong ra wuchi na tong maa da ta pe na ru chungbo yinba, yap mala shirab jamsen sewa yinba. Te chungdu la da ta te, tenjo te so, tango tap kap te du ki ta bombo ki yung tong chojar se wanda wo, ta tende bombo ki lama mumbo je tenja le re. Ta tanda ten yung du di kap su, ta mala se, ta ta mala de ma ku mala zhredo te, yina ya ta ta ngone nga ta ta shamjo che du, pache te ma ku mala yin sa ma re, tome tu na ma shamjo mala yin sa re ten so. Jimtsen kar se na, ta ta bombo ki pecha ta te du na wun shong shong ke, ta ta shong ke bong ke se re, ta kap te du ki pa so ke ki yoki no to mada wa nye re go. Ta te che yung du, te che du, ta ta ma shamjo ma la zhule yin na, nangkwa se re, nangkwa la. Tā ngōma lāma tsā chīmbō, tā jīpa tāmbā tsā chīmbō tē tsō la bōngbī kī tātā tē tsū tāñī nō la nāngkhīn cēn jīn dā mōngbō sōr tā rī, mēng dī. Tē yin dī tēn tēn pā chē mā kū mā lā sā mā rī, mā shiāng chū mā lā mēng rō sā mā, o tā ndī jīn tsā sō nō chū chōng. Tā yōng gū sā ngā rōng tsū kā rī ur sā, tātā rā bā sā jī dī, nē tsō dī, jē nē tā lā mā lā rī bī lō jū nō tē rā bā dā chā wio bā dā, sō rī tō jī dā pā shio dā chā wio bī kī nē tsō tē tsō, wō nē tō nē kā sē tēng sē kī chī dzōmbā lē shiom jō nō lā rā chū tōng kē kī tēng dī kōng yū lōng yū tēng dī kōng tōng chē jū dī hā chōng kā kā chīmbō rī dā. Tā tī tēng lā tātā ngā rōng tsū rā lō tōng jī tēng nē tē rā bā dā rā bā jō sōng nē mēn rō sāng sāng, tā tē tōg bā chīmbō rī. Pena tata nga rongchu sol zodu kasa na sola sol nda wachi ina su zodur go kamba kakwi su, ta su. O te jinjo la re te ngune dra tongdu sa tongdu re. Pol zodu ta pu zori pu, nga lama la pu tongne zori, ngoma ye mnongdu ngeke dapchu na pa po la po re go. O tala la te zori kamba ke te. O te ngune jino tala, ta re go, tala. Ina ya nga chu kankwe no dra tatu te zodu re. Tani rorsunga de la ru zori. ओ ताते जेंदो बाला पी राला रे राबाला रे सो उंचो दको ते गा जो लासी के लाते रे तना लादा दे सदा तो हां
1: जी
0: बेन नामजे नामजे ओ
1: जी
0: चाल कुंतांग ल छे कुंतांग
1: ओ जी
0: ओ तिन दे दो ता मोंबो जी बे मोंबो रे ता ते इन दे गा जो ने जो दे गा रो जो खाने जा तन दो जे तो दातु के यिगन तो तो तनी येवा छे ने मा तो उंसा मा रे
1: अनि जिजु मिले सु दे ब्रे सिया दि न जि मंगछे मंगछे दु शु यिन रे जि छा ब्र बा
0: लासो
1: द ति न जि खोंग दा लुंग सि छि शे या मे बे सु रे जि छा योर बे ल के ला
0: तदि गंदर जंग ने दादा शु यिन देबग गोने ता मला रे बल देबा या ते ते सो टु ओजे रे सा ने इ छि जु जन दे दो तदि ते मोंदी जों द छा दो सा रे दे जम छि कर से न मला रे बा गोने थोन न दे सो टु यु छा यु न न tā mālā rībī nāmthā nōlā sēpōng kūgurē. Kāp tētū kū nē tsōr tō sēpō jī hā, tēne kārsā kōngu dēngu tō tēne dēgu rī kō. Tā tāndā dēgjō mā tō. Tā tātā pā dēgjō nī mā tē. Yantā lā ngā kāntō mōngbō shū rēndā, jatā ngā tēbī tō nē mōngbō jī tēn tō tē, shimjō kī tāng lā tō tā ngā sō tēpā pā yā nā rī kō, tēpā kārī yī nā yī rī kō. Shimjō pā chī ngū nē tēpā pā yā nā tē nē, shimjō wī kō jī yī tsā, tēpā pā yā nā ngā sō shimjō, ngō nē tō nē tā kōyō nō yō, tā rī pē nā nō mbā shī nā kī tē nō nā tī kār sō kār chē tāng tā mā tā, o lē nā wō tē tō, nē pē mā jū nē kī tē nō sōng yā tō mō pō wō dē lī tē tsō tāng tā wō chī, tā pāng tā jūm sī kōng nē yī nā, tā ngā sō kē chā kī tō tā, kōng jī tō tā, tā tē mē tsā tū nē, tā tā mā nā rī pē kā sō ngō rō mō pō chī tē chē pā lē, tē tē rē pā kō lā sō rō tō wā tā pā shō tē, tē nē tā shā rō jā tā tō mā tā. 다 가셔 그치 가르서서는 좀 롱보 체지 전에 티 주마 가르 가르 체우리 로와 가르 가르 졸레 쳔바 가르 가르 졸레 샌도테 티 그스 두세테네 다다 말라레바 롱보 체 요사지라 페먼도 데라 말라레비 소르다나라지 롱보 체지 샤지 요데바 던데 제 요데바 던데 자와니네 레마다 대인 차드테네 다 롱보 체 샤지 메데드

0: Ying Chani, wrong Sajaka Tekan and Rong, Yigig Lang, Totoma Payumi Casilla, Yigig Langu Tola Munovich. Terriva, then you did that, that is you give a tuna which. Then they did a Kumaro Machik sooner. Zaponi Yagamans, Anseni, Suma Nangichi, Date Yunula Tumbaina, G Date Yunu Guada, then you talk a Lanin tenant. अरे चौंध रहा बोझेर को तीन नंबर के अंदर डाटे जोंग दिस ले यूनु जो कुआ था ये तो कल लाने तो नींद करो शोरी में बात तेरी शोस मान हूँ गोनी जोंग जी तो चौंध रहा बोझे चांध रहा बोझे रहेंगे तीन दिल डाटे जी ता जाई जो सो लासो बात थोथा लासो बात ये सो लाने ला नांचुं Gondi take Beijing Then you know, so that is young Kenda. Then the dig that taken Hans in a saint, Cosenke Nambigaja. Any Lanin to be part the connate Zoni. Any Ladin Casala so deta, Tignola, Nazo Giang no masum back at any check total, just a loss of a tesola, nonchuna with Magini. Any page mans such a tinny jondana with China, Tazeta is wrong again to be Lanin in a Tacasa gitu, mean to lazo dabuk. Minto lazan da bukita ko pinto na bukita ani njung jian da buyori. Oda te main ba ngi kundi ke ba nagi ani chesa guru ko deso ko la thongjung da bushi ni peji laso ba tene mambo ji maya ni ani deja pa ni na misa ke chi yon de yon de bizon da bu. Wenja ta nda ndere se ya ke yegi glani ko no na ta ya bu ji mu jua tene ke ta ni se mambo ji tengi doa. Te yun di se lo ta nda ba la chir se di le ani ko hiadun ro ni nadu dre ba se ya jero mo chi ksu ma na hiadun ro ni nadu dre ba. Sate nanghe ji chandu gyori that is only tamale cherzena ta yige glane sinchila yakum monde bazon ro tende ji tindle ta lagen ji kasla ata kondi ke manangi tonche che de yebe lodar soni maundalan che ta par lojon le prishizo ta tan dende ge ta ngaso beji mombo ji dalni yani yani ani jonda ton tapai na ne pedo chi mo ingres ota te ta laden ji korzo ta laden ji kol ota tanani changa ji
1: tinju chema ma dei tinjin da 乐平村民小军接近的积极千万级别龙庭的新建千万南拉嘎顿下这只拉桑五米七的里从这里些中级千军金大家可以用乐平村的选择新建部位西松部
0: Yamanjin Casalata, also Ladde de Sonsombari. At any new Ladin de Sonsombari. That's about the Connie is a baina. At any Odenji nine hippasi and Odenji nine. Ta Odenji nine hippasi and the Tai Chani, any young Udan Timbigata, Nainsh. Young Uda Timbig nine the Connie Zedita, also Yondali Kijigata, Njedada, or Shedak Tedis. Njedada Sheda, Sheda than Jedda. Odenji Langasunda, Odenji nine Zegur, Odenji nine lama, Nazik Chashina, any. Njeda, nine to one, jeda, nine some sheda, what in it? What a teny the mahiper sheba la tsai chanita, sajiniri, undorten bata, jibber hebas, and dotenda jihinir. Tan dotenda jihinigo no tambo, our rango no, and dorten bata kalijisun reisena. Jinju yege chubula, udantunun de hishas. Jinju yege chubula, udantunun de hishas, and de, and jangin him sabota rang, and be nudimata, sitba nang, tsich. Tan digger, not to tinder about your majaya baina. Jinju yege chubula udan tunun de hishas and the tenka higuris, Jinju yege chubula senata, ga nga ta na pa ma rala sa, sen Jinju yege chirata, Jinju yege chubu de secure. Udan tunun de hishas, Jinju yege chubu de so. Ani kaya ruaji, ga nga ta na pa ma, lasso ba Jinju kaya ruaji, ani jisu hude pig ming la sec. Mintes olas. Tinje menja ta chi rango no le jinju yige chubo la se ma do jinju yige chubo garu hyubi ge min na la se te sibo shin hi amar ko chi chi yin de du yale jinju yige chubo la se de ka nga ta na pa ma ra la sa ji jinju yige chubo te so garu ji ji hyubi ge min na la se ya ta min de na la o dan to lu de ki sha se de ta min de so la ta ni yang che dang bo e de wa nga so ta Big one of the Tanya Paina, any young Yagon of Tambo, the Aki Ursh Tinder, Yaji Tambo Aki Uyana Kug, Kug, Jarwick, any Nayg Chick, Nikajata, Nayg, Nayg Chirwa, she rather than the Chain, Nayaki Chiri. Dimitisol, Yanji Tambo, Uyana Kug, Jarwick, Nayg Chinam, any Chendi, any Jarguba, Jolu Joton, Udan Tuluk, save this Jatara Tumberjo. Jinju yige chubo karun hyubi ge min te so ge jisa le yāngjī tāmbū āyajarī wī kī āni shērā dāng rērā kī nā yīngi tē tēsō tē chāndrī yāni yor gī pī kī yorū yotōng yor wī kī lūks yāna yor wī kī chīl tā lūks yāna tā mī kī lūk ntō kī shā sē tī lī tā ndāndā yīn sē nī xie jī yīn sī bī tērī ndāndā rē sē nī āni xie pār shā wō xī bī tērī wā yī tēmī tī sī lā o kāngā lā sō bā kī jīn jū yī kī chī bō kārūng jī sī shū bī kī mī tēsō lā yāngjī tāmbū āni āyajarī wī kī nā yīngi tē tēsō sō mā tē jinju tesu da tumbi goni wa chetabri jaru yotong chukko la ta ndanda re se ni sabu shi ni heji yin se ya ta ndachari se li ani adenka ta nai heba ka ndorteng cikri ndorteng cikri ta niba da chari se li ta jishe re ta ndorteng she se yu jisra ta ndanda she heji yin se se yu jisra ta ta nisra ta kanji yimin te ta jibar she ni hebji chayu gono ma ta hegra wa dindar jibar heba as ta jibar heba te la nansi ki chani ndada heba ta shera heba niyori tā ādēn tēlā shērā tā rētā nī yorwa, tēn kumar tāmbōn rētā rē, tēnā tāmbōn rētā xieba, tā nīpa shērā xieba rē. Tā tēlā tāmbōn rētā xieba tēlā sī, tā jīxē kī nōna tāmbōn rētā xieba tēlā, tā cawā rāng kī nōna cik tī kāne chī yorē sē nā. Tāmbō nī lā tāmbō tēn, sīngā chī lā jā tāng xer, dāmbā nī lā dāmbā tē, hāma nā lā jā xer wā, tē tā āxer nī rī sā sī. O, tēlā kāmbā kā sēn tū sē, tēlā kāmbā ngā yor, kāmbā ngā, kāmbā ngā kā tō nī, ānī, tā jīxē gā nā nī tā njētā tē tēng yor. Tā tēlā tāmbō nī nā tāmbō tēng sē yōng tī lā, dā kā tāmbō nī sē yāng tē, tsa wā kāng lō kō kī pā rī sē nā, tā jīnjū chī gā nō rā tāmbō tāng nī bā tēng yī kō kī rī. Tā jīnjū kā ngā tā nā pā mā rā lā sā chī yō pā gā nā nī, tāmbō nī lā sē tē lā, tō mā nī lā, yā nā tāmbō nī lā, tā tō mā nī kā rī sē tē lā, gā tāng ngā nī tē rī, gā tāng ngā nī rī. Tē nā jīnjū kā tāmbō nī gā tāng ngā nī lā sē tē, gātā ngāni, tā nīka sā lā lā sā yātā, gātā ngāni xūpi kā mī nā lā sā nī, gōntā jīnchū yīka chūpo lā xībi kā chūpo khurō lā mūgō nī, jīnchū yīka chūpo kāyā rā xūpi kā mī lā sā nī rāk dhuā, tēntā nīka sā lā tāmpo nī lā xībi kā sā lā, jīnchū tāmpo kā ngāni xūpi kā mī nā lā sā yātā, mī tēntā nā, ānī, ādān tūnū ndikī shā, ādān tūnū chindā rē sā dhīlā, tāmpo tūns, tāmpo sā yīka sā lā, jīnchū tāmpo tē rē. jinju tambo de gar garwa tin jinju chele tambo ga da ni ba nga ni xiu bi ge ming na la jinju ge tambo ga ra ni ani tan ba ra chi ni ja ge re s ti bi chi la ta ga jinju ga da nga ni xiu bi ge ming na ge ji se la ani ga ja ge re s ya ri ta mo ni la tambo ta sen a che la ja dan ja re se de jinju che ge na ni jinju sen ba jinju nga ba jinju che ba de se la se ge ta jinju sen ba de ga re da re jinju ngāpa dhikari bhaari, jinju chibha dhikari jinju sa dhirwa, dhaba sa dhi. Tengna, jinju dhaba sa sun jisi xupi ki minna la, sun nga chi la xipi ka chi chi dhan la jinji paru la, sun nga chi tesu yerwi ki minna la se giri. Min tesu la, min ten nga jisi la, ane odan tu lu se dhili, ane odan tu mbiki, ane che kaan ya giri se da, o minna la, cha dhan yer se ni, o, teni, sāshī kā tāmbū kā lā yātā jīne kā yātā chā sāyān dējā kārēs tīna tā tāng pā tāng sā jīsī xūpī kā mīn tēsū kā jīsī lā kā yātā chā sās tēnē sāmbā dāmbā nyālā dāmbā tē sē tērē tā jīnchū yīgē kā dāmbā dāmbā ārvā āntā chēn sē dāmbā nyālā dāmbā tē sē nē jīnchū dāmbā āntā chē xūpī mīn nāng lā sā dāmbā nyālā xūpī kā nyatā lā nyīchī parū lā mīn अनि अदा थलु काइन रे रे अदा थलु का रे रे जे जा जर दम्बा नि दम्बा ते जे दम्बा रानी जे करे स ता दम्बा रानी आरो तिबी जिसल आग जिसल आ रानी जे करे स ता नी कसल चतान कर चिर ना आग जिसल आ जे सवंदे चा रंग नो नि स ने बारे जे ते वे जा ता यं देजो ला सो बा जि कसल ला छिक कांबा खा कों दा मुकों ग देन जे ग छपर ग वांगी छिक कांबा खा कों गिबी कसल ला अनि आदान थामे कि जिसल आ रानी मजे नि छिपर फाशे नि अनि याजे गो गसो तिजना ता याकि गु यस या दन जडा कसल याकि गु यस जडा कसल याकि गु यस यिरो तिन याकि गु यदा याकि गु यस के यिस या दनि दो चाव रंग नोला सन्जि बक चाव रंग नोला निस ने यो मारे मिजे तान दो गसो ह्युदे गु जोंना बसि नि ता निस ते बा आग जिसल आ रानी जे ग्रेस रिंजा ता छिक कांबा लासो खा कुमि गु गिबा तने शुंग बि छला अनि याजे कि rātā rātā pā tā cīpā shēni yagipā tērī dhamā nīlā dhamā tērī hāmā nālā jājarvā sādā tā tētā lā yēmbā tā gōntē chērī sēdī lō o kā ngā tēnī sāngā chū tā bā sārvā tēnī dhamā tēsō pā pāpī kā hāmā sādā hāmā kāng hāpā rē sādā jīnchū chē gōntā hāmā tē nā mā rā lā tē yē pōrī jīnchū chē gōntā nā mā rā lā yē tē yē 지즈 큐피게 미 데소나 데소게 지즈로 어떤 통로도 가려져 그래 어떤 통로 지나에 있으니 오 하마나나 자자와 세니 오 사지거든이 스바 까까까 갈아야다지니 가야다 자자와도 이제 그리스 나마라라 지즈 어 진주 데소 지즈 큐피게 미 데소게 지즈라 아니 가야다 자 다 하마나나 대다 의전 제비사잖아 다 대다 세대 대다 강세대 다 공도 큐피게 어 강한 지즈 큐피게 가 다 바 사기 지즈 큐피게 가야다 자 아기 지즈 큐피게 아 당연하나 야. 어, 되네 하만 나마라라 지스 가이드 자르와. 오, 되네 가. 자. 아야 자. 오, 대다 탄지라스. 오, 대다스. 어제는 저기서 대다 탄지라 치브르 매 봐. 오, 찌르제다 찌르 매제서 치브르 매 봐. 소마라 양저 담부 아기 그 어야나 그것도 이제 그랬어. 가이지스는 그 거기 좀 가기 그 그. 가이드 자라 자운디 가이드 자기 그. 알아 자운디스 아기 그. 야라 자운디스 야기 그. 아니 가야다 자대라 자운디서 가야다 자고 주 너나 그쯔어쯔 되게 딱깔다 휴스된 바가 야기고 여대잖아 그쯔어여쯔어 되래 어 뜻그레스 대다 어저스 다 뜻바뜨그 아니 된강된 그레스나 다 뜻바뜨그 아니 미다 댄펜스 바지 제와지비게 된지지 잡잖아 그레스 민댄펜스 제와지바 민댄펜스 제와티비게 된지지 잡 Genogris, Ginger Yampa Yansa, then Javi Sa, Yana, Javi Das, Javi Sas and Yana, Javi Da, Citusilina, Jedas, that the Chanogris. Tapena, Ganso, Condol, Gangagis, Tambonina, Tambutunse, Tok Pejiana, Dak Pede, Conk Nugata, Dak, Hibi Padaka, Da, say and the Ginju the Kari, or Tambonina Hibika, Ginju Chigon or Tambu Kadijango, that Tambonina Tambutunse. 대지설 각고제 가라 되니 아크 의지전에 각고 그 참으로 되니 닥세 안 되게 지설 각고 그제니 닥그 베데 닥그 베데 베데다 다니지 바로 각고 그 희비 언제다 친데 잡아들 때니 베데데 답보데 다임 봐 베데지 답보데 다데 베데데 답보이 마데 베데다 닥 지임 봐 되니 답보다 열세 남도 답보데 지진 잡아데 각고 그세 안 되게 된 건도 와 근데 담보니라 담보 튼세 야다 다 가 나여로 다 나게 지설 진주 나주비 지설 각고 그자 콩 그 녀그다 카나로 광의 콩스야 되는 뉴그스야 되니 버는 저야지 되나 아니 내작 체제 그다 내작 체 강제에서나 담보니나 담보 통해서 지주 나기 지선 아니 가고 거기 작 뭐 아니 콩거 뉴그 콩거 뉴그 시비 가서 라 아니 콩테 뉴그도 지 답어 예 받아 뉴그데 콩테 지 콩 콩스야 답어 되게 아니 다도 좀이 진 답어 예 받아 되니 바로 답어도 이진 저야도 찬도 군도 가티 가고 거는데 매 바이나 답베데 콩 뉴그 찬도 군도 디 가서나 답베데에서 유디스라 다티 베데 임바 콩 뉴그 히피 가서 콩 뉴그 임바다 마돌 콩데 뉴그 지 답어 임바다 다티 베데 지 답어 임바 자르 텐트 그 문도와 왜자 되지 바로로 가격 그 히피 그 텐데 자와 되나 테니 니그노 의젠 제비 사 세니 오 민데 펜선 자와 지비 그 텐체 나 민데 펜선 자 텐비 그 오 아니 텐제 그다 제다 세한테 찬로 그래 세아리 오다 내처리 세디다 미사 그드니 나소 선지 바가 자와 랑고 노노 텐비 그 돌텐지 치다 지식 나니 아니 제작다 다시 뒤집고라 아니 만도 뒤지 희바든지 다 대린 뒤세지 왕기 아니 로티지 차 안다날 아니 마 야야든지 진이 대인들 다 대린 로티지 난데 단데 위게 좋았다 대지 아니 마 휴진 다 강이 세미 뒤설어 어야 다 강이 세미 뒤설어 지 아니 가르세 그러고다 이왕지 나로 그러나 봐 뭔가 이거 거니 얘나 아니 나서다 백이 그 요하고 놀아 아, 드니 양티즈 소마데 리카세그 노는 더근두스 리카세그 노는 더근두스 대체잖아 아, 아니 좌담보디 좌니마데 체르잖아 대답이 양지 나루가 나바 무라이고니 예도 넌데지 쿵데야 뚜야바이나 너 니스 송긴 서리스 데 쿵야 뚜나 가노 더근두스 어야 대체르세디라 아 좌니바그 존다보니 드니 좌스마 좌스마데 강인 세미디스르 어딘지 나이도 마히욘 비카슬라스 어딘지 나이도 마히욘 비카슬라 아 드니 담보 니라 담보 튼 승아 제라 자다제 덤바 니라 덤바데 하마나나 자제르와 세긴도아 센 디기 아 아니 어딘지 자조르다 덴제 니가 나니 덴조도 땡기요르가 야나 자조도 땡기요리스 디리 디세기 제비 찬다나 야지 참아다 히데레
2: 벤친디 중지다 히히 다니 장조 핀초다 지소 다지니 조남처 다야모